0: पाटे का काम करके सर काम करके मुझे पढ़ाना चाहते हैं इसलिए।
1: Making salt by hand is exhausting work. Agarias pump highly saline groundwater from deep beneath the desert floor into shallow pans. The water eventually evaporates, leaving behind white salt crystals. Here, workers are only days away from harvest. But then, disaster strikes.
2: આ તરફ કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ થયો છે.
1: અ પાવરફુલ સ્ટોર્મ ટેર્સ અક્રોસ ધ રીજન, લીવિંગ મચ ઓફ ધ કમ્યુનિટી કટ ઓફ. ફાઈવ ડેઝ લેટર, ધ ફુલ એક્સટેન્ટ ઓફ ધ ડેમેજ ઇઝ સ્ટીલ ઇમર્જિંગ. ટુડે, એક્ટિવિસ્ટ આનંદ સોલંકી હેઝ કમ ટુ ટોક ટુ ધ ફેમિલીઝ એન્ડ અસેસ ધ ઇમ્પેક્ટ.
3: શું થયું હતું, શું કેવી રીતે પહેલી વખત કેવું જોયું, શું
4: અરે આ બધું ઉડવા જ માંડ્યું તું શું આ કા ઘરને જોવા પડા અને શું ચાલવું એ જ નથી ખબર ને ભાષણે ઉડી ગયા અને અમે તો આમ ભર્યું ચાલી ચાલીને જોવું ઉભા જામ.
1: Most Agarias survive on loans they repay through salt production. Now they fear the storm has pushed them deeper into debt.
4: એક આખું વરા નડે અમને, એક વરસ આખું નડે. આ જ્યાં લગી અમાર માથે કરજ છે ને એ પતે નહીં ત્યાં લગી અમને નડે.
1: Many families were already only just surviving.
3: ये ऐसे कहने वाले हैं कि इस साल हमारा जो 50-60 हज़ार बचने वाला था वो नहीं बचेगा.
1: With losses mounting and no relief in sight, Anand is trying to unite workers to demand support from the government.
3: આજ જે આપણે દાદાએ મીટિંગ રાખી છે અને એક બપોર પછી આવ્યું બે વાવે છોડમજી આપણે પણ અગરિયાઓને નુકસાન થયું હોય એ અગરિયાઓને પણ કહેજો એટલે આપણા એ પ્રશ્નોના રજૂઆતને ડીએસી બધા અધિકારી આવવાના એટલે બધાને મીટિંગનું જાણ કરી અને એ 1:30 વાગે બધાને આવવાનું કહેવાય
5: બધાને કહી દીધું.
1: વર્કર્સ આર નોટ ધી ઓન્લી વન્સ ફેસિંગ લોસીસ. રામબાભાઈ ઇઝ અ ટ્રેડર હુ ગેવ લોન્સ ટુ ફેમિલીઝ ઇન એક્સચેન્જ ફોર ધીસ સીઝન્સ સોલ્ટ હાર્વેસ્ટ.
3: અને મીઠામાં તો
6: મીઠામાં બધું બગડી ગયું
1: To fetch a good price, salt must be pure white. But the storm has contaminated much of the harvest.
7: હવે તમે મીઠું જો બતાવો તમને જુઓ તમે કાલ પમદાળે આવ્યા નતા જો આવી પરિસ્થિતિ છે.
1: કિશન took loans from Rambabhai.
7: નમક એ વ્હાઈટ થાય એકદમ બિલકુલ. અબ 10 દિવસ કે બાદ ઇસકા પારાવર જાતા ઓર પારાવરને કે બાદ હમારી ઇસકી વિચાઈ હો જાતી ઓર સામને વાલા ખરીદ લેતા લેકિન અબ કોઈ ઇસકો હાથ પકડેગા નહીં ક્યુંકે પૂરા કા પૂરા બેકાર હો ગયા.
1: ધ સ્ટોર્મ ઓલ્સો ડિસ્ટ્રોયડ હન્ડ્રેડ્સ ઓફ સોલર પેનલ્સ યુઝ્ડ ટુ પમ્પ અંડરગ્રાઉન્ડ સોલ્ટ વોટર. ફોર ધીઝ ફેમિલીઝ રિપ્લેસિંગ ધેમ વિલ બી ઇમ્પોસિબલ વિધાઉટ ટેકિંગ ઓન મોર ડેટ.
8: अब ये नमक बंद हो जाएगा क्योंकि ये पानी खाडा में 30-35 से पानी निकालता है. अभी तो ये सोलर है नहीं, पानी कहाँ से निकाले.
1: किशन says the storm has left him and his family devastated.
3: बच्चे तो रो रहे थे रात को, ना हमारे पास कुछ सुबह में चाय पीने के लिए कुछ भी नहीं था क्योंकि डब्बा डुबली सब उड़ गया था हमारा. हमारे पास कुछ भी नहीं बचा नहीं है, खाने के लिए रोटी भी नहीं बची, इसलिए हम क्या कर सकते हैं. और सरकार से यही अपेक्षा है हमारी कि पूरे के पूरे जो आगरिया विस्तार है उनको सहाय मिलनी चाहिए ताकि पूरे के पूरे घर बर्बाद हो गए, किसी के पास कुछ नहीं बचा है.
1: Activists are asking the salt workers to document their losses so they can inform the authorities.
9: Now historically this is a community that has not received a lot of help from the Indian government. We're going to track over the next few months whether that changes and to try and understand why this community that produces an essential commodity is so marginalized.
1: The Gujarat government says it provides welfare services to the community, including mobile health vans, often the only medical care available to families living deep inside the desert. Today, we've been given access to ride with one of them.
10: Hello, sir. How are you?
1: But there's a change of plans. Instead of traveling to storm-affected Agarya settlements, they are being diverted to a temple event elsewhere in the desert.
5: ये जो बाकी गाड़ी है ना जिंजुआड़ा वो भी एक करानी है
11: हाँ.
5: वो थोड़ा अभी डिसफंक्शनल है इसलिए हमारी गाड़ी उधर पोस्ट हुई.
11: तो आप जिन फैमिलीज को सर्व करते हो अगर या फैमिलीज को अब उनको मदद नहीं मिलेगी आपसे?
5: वो मैम वो क्या होता है वो पीएचसी तक जा सकते हैं ऐसा ऐसा इन्होंने कहना ऊपर से.
1: The staff tell us diversions like this are common.
12: मैं आपको बताता हूँ एक दो महीने में 10 के 15 ऑर्डर है हमारे एक ही वाहन के. ये वैन है स्पेशल अगरिया के लिए तो खाली नाम अगरिया के लिए. इसको किसी भी किसी एमएलए का फंक्शन हुआ किसी का भी गवर्नमेंट ने किसी ये ध्वज वंदन होता है राष्ट्रीय मध्य कुछ भी हो इसमें उसका ऑर्डर कर देते हैं. जो इसके लिए है उसको लाभ कुछ नहीं है.
1: The Gujarat government says it has assigned 12 mobile health units to serve Agarias through the salt season. As we cross the desert, a salt worker flags down the van asking for help. But just as the doctor gets out to assist, he receives an urgent phone call.
5: राठौर चारों मती मैं कह दूं तूने हेलो पेचे मत जो के ने बच्चे हमें पेशेंट जो था ने हम रिकॉर्ड करो देखो रास्ता मत छे वो रोक रहे थे पर अब हम ऊपर से फोन आया कि आपको उधर पहुंचना ही पड़ेगा. मैं फटाफट जवा दो अब क्या है रोकता नहीं फटाफट जवा दो.
1: When we arrive at the temple, only a small number of patients seek treatment. None appear to be salt workers. Even organizers here acknowledge that there's a severe shortage of services for Agarias.
13: આ પ્રસંગ પતી ગયા પછી રણમાં અગરિયાઓની આ લોકો સેવા કરે એમાં અમે વાંધો નથી પણ અમારી એક એવી રજૂઆત છે કે જે ઝીંઝુવાડા ગામની જે ગાડી ફાળવેલી છે એ છેલ્લે 6 મહિનાથી અમદાવાદમાં રિપેરિંગ પડી છે અને એના કારણે અગરિયાનો જે સુવિધા મળવી જોઈએ મળતી નથી.
1: એઝ વી લીવ ધ વાન્સ ડ્રાઈવર ચિંતન પુલ્સ અસ અસાઇડ.
12: મેં આયા 17 સાલ હોય સ્ટાફ પૂરા કભી ભરાઈ નહીં. આપ દેખતે હો તો અંદર સે રોના આતા હૈ કે એસે આદમી ઇતને हमारे देश के लिए हमारे लिए इतना मीठा जो खाने में सबसे ज़्यादा क्या चीज़ चाहिए मीठू मीठा नहीं होगा तो खाने में मज़ा नहीं आएगी. वो हमारे लिए इतना करता है तो हम उसके लिए कुछ कर नहीं पाते हमारे हाथ में नहीं है.
1: To find out how widespread this problem is, we travel about 100 kilometers to Gujarat's west coast, where thousands more workers harvest salt. At a health clinic in the region, we join Dr. Prajapati.
14: आपको वहाँ पे जाके आउटरीच करना है, यूनिटी के साथ काम करना है, ठीक है? चलो.
1: Today, Dr. Prajapati's team is vaccinating children living in the salt pans. Their first patient is this 10-month-old baby.
15: बस, thank you.
14: तो ये केस में क्या इनका 9 महीने तक यहाँ पे रहते हैं तो हम जहाँ जब भी आते हैं तो इनको हम सर्विस भी दे पाते हैं उनका हेल्थ एजुकेशन भी कर सकते हैं और जो इनको जो भी प्रॉब्लम है वो हमें बता सकते हैं.
1: At another settlement, they treat a man with a severe skin infection.
16: तो तातर क्यों है तेरा क्रोध क्यों है?
14: वो खंजोरा बस तुमने
16: खंजोरा हुआ ना उठता है.
14: क्या क्या चाहिए? बेहात मच है.
16: बात में
14: बताओ.
16: મટી જાન થાય મટી જાન થાય
14: શું કામ કરો તમે અગર મીઠામાં જેવન થાય કોજે
16: મીઠામાં બંધ નગર કીતો ધંધો અમારે.
1: ડોક્ટર્સ સે પ્રોલોંગ્ડ એક્સપોઝર ટુ સોલ્ટ કેન લીવ વર્કર્સ વિથ ક્રોનિક સ્કિન ઇન્ફેક્શન્સ ક્રેક્સ બર્ન્સ એન્ડ પેઇનફુલ લેઝન્સ.
14: હવે તમને દવા આપું તમે રેગ્યુલર કરજો એનાથી ફરક ના પડે તો એકવાર પીએચસી આવજો પીએચસી મીઠી દો કાં તો પછી ચામડીના ડોક્ટરને એકવાર બતાવવું પડશે.
1: અધર કોમન કમ્પ્લેન્ટ્સ ઇન્ક્લુડ ક્રોનિક પેઇન deteriorating eyesight and reproductive health complications. But the doctor says there's only so much he can do.
14: वो हमारे पास स्टाफ की शॉर्टेज है नहीं रिसोर्सेज कम बढ़ रहे हैं वो थोड़ा इश्यू रहता है हाँ ऑलमोस्ट हर जगह पे इश्यू है.
1: Shortly after the storm, we visit Kishan's family again. His son Rudra is preparing for an important exam.
17: आपका सबसे अच्छा वाला सब्जेक्ट विषय कौन सा है?
18: गणित.
17: जब आप रण में होते हो पढ़ाई करने में मुश्किल होती है?
18: हाँ, यहाँ लाइट नहीं होती इसलिए दीवे से करना पड़ता है पर पवन लगता है तो दीवा भी उलझ जाता है इसलिए.
1: वॉचिंग रुद्र स्टडी ब्रिंग्स बैक डिफिकल्ट मेमोरीज फॉर किशन.
19: दुख बहुत होता है कि अगर आज मैं मेरे बाबा मेरे को पढ़ाते लिखाते
7: तो मैं ये मेहनत नहीं करता। और मेहनत करना हर इंसान को ज़रूरी होता है, मेहनत करने से कोई वो नहीं है, लेकिन जो पढ़ाए लिखे होते हैं उनको मेहनत